0: Star Basmati Rice. Available now at all Falcon stores, Worli Superstore, Opus and all independent stores nationwide.
1: हर मील को बनाओ थोड़ा और स्पेशल विद टिल्डा ग्रैंड एक्स्ट्रा लॉन्ग बासमती राइस एंड राइट नाउ मेक योर शॉपिंग ग्रैंड विद दीज स्पेशल ऑफर्स एट इंडिपेंडेंट रिटेलर्स 5 किलोग्राम्स जस्ट 8.96 10 किलोग्राम्स ओनली 16.96 एंड द बिग 20 किलोग्राम्स पैक जस्ट 29.96 परफेक्ट फॉर एवरीडे मील्स फैमिली गेट टुगेदर्स और हर स्पेशल सेलिब्रेशन हरी ऑफर्स एंडिंग सून टिल्डा ग्रैंड एक्स्ट्रा लॉन्ग बासमती राइस मेक एवरीडे ग्रैंड
2: નવરાત્રિની ધમાકેદાર રાતો માટે થઈ જાવ રેડી. KDR ઇવેન્ટ્સ એન્ડ બીચ પ્રમોશન્સ પ્રાઉડલી પ્રેઝન્ટ્સ નવરાત્રિ ફેસ્ટિવલ 2026 11th to 20th ઓક્ટોબર લાઈવ ફ્રોમ ઇન્ડિયા. ગરબા, ડાંડિયા, મ્યુઝિક અને ફુલ ઓન ફેસ્ટિવ વાઇબ્સ એવરી નાઇટ ફ્રોમ 7 PM એટ અવંતી ફીલ્ડ સ્કૂલ લિસ્ટર. ટિકિટ્સ જસ્ટ £5 થી સ્ટાર્ટ. બુક યોર ટિકિટ્સ નાઉ ઓન ટિકિટ સોર્સ ઓર કોલ BJ 07957477330. રેડિયો પાર્ટનર લાઈકા રેડિયો.
3: Like a Radio Network. Proud hospitality partner, Ragasan. Bollywood's biggest 90s songs, non-stop.